0: એટલે કહેલા હો મહારાજ, શું બી એક કાખરે પર પર ચડી સૂત દેખ કે ભી લંબે જિસ ઊંચી જાંગા હો સબ દેખા ઊંચી જાંગા હો બી ચડી તો એ કુત્તા દશા મેં બગલી મરવા ગઈ. તો નાવ ને સોચી કે બિન પાણી કી બગલી રહેતી નહીં હૈ, પાણી ઇતર હોગા.
1: બિલકુલ
0: બોલે કલ્યા રાજન કે રાજા, પાણી તો હમે કહી દિખાના નહીં હૈ, ઉત્તર દિશા મેં બગલી મરરા રહી ઓર બિન પાણી કી બગલી નહીં રહેતી, પાણી જરૂર હો ગયો. બોલે કલ્યા ચલ ચલ લે જા, સુબહ લોટા ઘડી લે કે અરે ખુલી જાય સુબહ જન્મ દે પાઈ ખુલી સુ જીત ગયું કે આને બહાર આરામ સે મેં આરામ સે બિન નગર ચલી ગઈ. લડકી રાજન
1: સ્નાન
0: કરો કે ઝટપટ પાણી પી કે મચો સચો ભર કે પહોંચ ગયા. બોલે કલે સુતાઈ કાકા, બોલે કલે કહીએ રાજન કે રાજા, બોલે કલે ઉસ તાલા મેં પાણી એસો ઠીક હૈ તુમ લે આયા. બોલે કલે મહાર જાકી ના પૂછો પાણી પી લો. બોલે આપ તો પાણી જબ પીએ જબ જબ વાત પૂછ લે, વાત હે ક્યા ક્યો પાણી જો મચો લે આવ તો એસા જલ્લી હો થે કો કે મચો સચો ભર કે આવો. બોલે કલે મહાર કલે ઉ તાલા મેં વો બડી અજીબ કા લડકી સપર રહી એક તો ઉસકે સાફ હમાર મૂર્છા છા કે ગિર પડી તો હમ તો સામ મચો સચો ભર લે આયે વો હમ ખુદ પ્યાસે મરી. અરે બોલે કલે બગરા ભી સુબહ પાણી બગરા કે ઉતરી ગયે તાલા પર પહોંચ ગયા. તાલા પર પહોંચ ગયે તો તાલા પર પહોંચ કે વાલ નહીં ઓ કલે સુદાયક કા, બોલે કલે કહીએ રાજન કે રાજા, બોલે કલે ઇસકો લડકી કો પૂછને તો જરૂરી જા મો બોલે કે સહી
1: હે
0: જબ પીછો કરે અપન પાય કો ઓ મો કરે તાલા તા. બોલે કલે કહો ઉને કહી